શું તો સાડી લહ નવેસી છોડ તમે દીદાર કરા, શું તો સાડી લહ નવેસી છોડ તમે દીદાર કરા, મુર્ક તો સાડી લુડક અસાડે છોડ તમે ગુલઝાર કરા, દિલડી ડેસા વિરહ વહેસા છોડ તમે વાપાર કરા, ઇશ્ક લગા ઉસ્તાદ બુખારી છોડ તમે ઇઝહાર કરા. વેલકમ બેક. કમર્શિયલ બ્રેક ખા પગ બીહર અવાં સભી સજણા બુધંદડ઼ ભેનરુન ભાઈરન અને બુઝુર્ગન કે मुझे तरफा वेलकम भलीकार आई जी आया नो जी आ समय ही प्रोग्राम सुगर कचहरी जी एफ एम नेटवर्क के तसलसल से पेश कयो पे वने ही प्रोग्राम पूरे नेटवर्क ते लाइव हली रहयो है असाजो अवाजो साथ रहंदो पूरे पंजे वगे ताणी समय हाने हलंदासी सुगर फकीर गुलबेग जमाली साहब तरफ जेके असा के نڑ بیت بدائیں گا الگوزے سا گڈ جی سائیں بسم اللہ